0: સુધીસ ટાઈમ ચેક.
1: એ સમય સૂચક કા સાથમાં
2: દક્ષિણ કોરિયામાં પઢાઈ રોજગારી કો ઉત્કૃષ્ટ પરામર્શ કેન્દ્ર ગોલ્ડન ઇમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્રાલી ભરતપુર ચિતવન સીએમસી હોસ્પિટલ કો ઠીક અગાડી સંપર્ક 0656 53 69 98 550 77 0 61 ર 98 550 77 0 53.
3: ચોવીસે ઘંટા ઇમરજન્સી સેવા વિશેષજ્ઞ ચિકિત્સક બાટ મેડિકલ ચેકઅપ ડાયગ્નોસિસ લેબ ર સબઈ રોગ વ્યાધિ કો ઉત્કૃષ્ટ ઉપચાર સેવા રહેકો પુષ્પાંજલિ હોસ્પિટલ પ્રાલી બાલ મંદિર રોડ ભરતપુર 10 સ્થિત વન. ફોન 0656 93 440 4 93 580 ર 98 550 26 440.
0: It's 12 o'clock. अहिले 12 बजेको छ.
4: सीधा कुरा, प्रश्न विचार, उज्यालो रेडियो नेटवर्क. अहिले मध्याह्नको 12 बज्यो.
5: यो समय किसान पाई प्रोडक्ट्स प्रालीको हो.
4: राष्ट्रको शान किसान.
5: A complete piping solutions.